0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સુવેન્દુ અધિકારી સરકારે શપથ ગ્રહણ કર્યા. 5 મંત્રીઓએ પણ શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વ 2026ની સોમવારે થનારી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. લેફ્ટનન્ટ જનરલ NS રાજાસુબ્રમણ્યમ આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત. અને IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શ્રી સુવેન્દુ અધિકારીએ શપથ લીધા. આજે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી સાથે 5 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. રાજ્યપાલ RN રવિએ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કેબિનેટ મંત્રીઓમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ, અશોક કીર્તાનિયા, નિશિત પ્રમાણિક અને ક્ષુદિરામ ટુડુનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ પ્રધાનમંત્રીએ બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચતા પહેલા રોડ શો કર્યો હતો. સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026 ઉજવાઈ રહ્યું છે. 5 દિવસીય ઉજવણી મંદિરના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરે છે. સાંભળીએ એક અહેવાલ.
1: સોમનાથ અમૃત પર્વ કે પાવન અવસર પર કલસે પાઠાત્મક અતિરુદ્ર કા વિધિવત પ્રારંભ કિયા ગયા, જિસમેં અગલે 5 દિનો તક નિરંતર રુદ્ર પાઠ કિયા જાયેગા. મંદિર મેં આજ સે 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞ કા ભી આયોજન હોગા, જિસમેં લગભગ 1.25 લાખ આહુતિયા અર્પિત કી જાયેગી. ઇસ મહાયજ્ઞ કા મૂળ ઉદ્દેશ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ મેં શાંતિ કી સ્થાપના ઓર માનવ કલ્યાણ સુનિશ્ચિત કરના હૈ. અમૃત પર્વ કા મુખ્ય આકર્ષણ 11 મઈ કો હોગા, જબ મંદિર કે શિખર પર 11 પવિત્ર તીર્થો કે જલ સે કુંભાભિષેક કિયા જાયેગા. इसे ऐतिहासिक क्षण का साक्षी बनने के लिए देश के कोने कोने से श्रद्धालुओं का सैलाब सोमनाथ उमड़ पड़ा है. अपर्णा खुंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સોમવારે સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેશે. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ વડોદરામાં સરદારધામ છાત્રાલયનું ઉદઘાટન કરશે અને સભામાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. તેઓ બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષના સમારોહમાં ભાગ લેશે અને આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી હૈદરાબાદમાં લગભગ 9,400 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. નાણાં મંત્રાલયે જણાવ્યું કે આ યોજનાઓ બધાને, ખાસ કરીને સમાજના વંચિત અને નબળા વર્ગોને સસ્તી નાણાકીય સુરક્ષા આપવા માટે અમલમાં મુકાઈ હતી. યોજનાઓ વિશે બોલતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે PM જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 27 કરોડથી વધુ નોંધણીઓ, PM સુરક્ષા વીમા યોજનામાં 58 કરોડ અને અટલ પેન્શન યોજના હેઠળ 9 કરોડ નોંધણી કરવામાં આવી છે. શ્રીમતી સીતારમણે બેંકો અને વીમા કંપનીઓના ક્ષેત્રીય અધિકારીઓ સહિત તમામ હિસ્સેદારોની પ્રશંસા કરી હતી, જેમના સમર્પિત પ્રયાસોથી આ યોજનાઓને મોટી સફળતા મળી છે. આ પ્રસંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે આ યોજનાઓનો ઉદ્દેશ ગરીબમાં ગરીબ વ્યક્તિને વીમા કવરેજ અને પેન્શન સહાય પૂરી પાડવાનો છે. શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે યોજનાઓનું મુખ્ય કેન્દ્ર નોંધણી અને દાવાઓનું ડિજિટાઇઝેશન અને સરળીકરણ છે. ચીલીના વિદેશમંત્રી ફ્રાન્સિસ્કો પેરેઝ મેક્કેના આજથી 15 મે સુધી ભારતની સત્તાવાર મુલાકાતે રહેશે. શ્રી મેક્કેના આવતીકાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. સોમવારે તેઓ ભારતીય અન્ન આયાતક મંચ અને એસોચેમ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ સાથે વાતચીત કરશે અને ભારતીય ઉદ્યોગ પરિષદના વાર્ષિક વેપાર સમિટમાં પણ ઉપસ્થિત રહેશે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. આજે શાંતિનિકેતન, વિશ્વભારતી યુનિવર્સિટી અને સમગ્ર પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં મુખ્ય ઉજવણીઓ સાથે વિશ્વભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે, જેમાં રવિન્દ્ર સંગીત, કવિતા, નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 વૈશાખ નિમિત્તે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ગુરૂદેવ ટાગોરનું યોગદાન સાહિત્યના ક્ષેત્રથી ઘણું આગળ વધ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગુરૂદેવના કાલાતીત ઉપદેશો મનને પ્રકાશિત કરતા રહેશે અને તેમની સામૂહિક યાત્રાને પ્રેરણા આપતા રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ટાગોર એક લેખક, વિચારક અને અસાધારણ તેજસ્વીતાના કવિ હતા. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે ટાગોરના વિચારો મનને પ્રકાશિત કરતા રહેશે અને નાગરિકોને તેમના પ્રયાસોમાં માર્ગદર્શન આપતા રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કવિ ગુરૂનું જીવન દેશવાસીઓને સ્વતંત્ર વિચાર, માનવતાવાદી મૂલ્યો અને સાંસ્કૃતિક સંશ્લેષણ તરફ પ્રેરણા આપે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ખૂબ જ મજબૂત બનાવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રએ લેફ્ટનન્ટ જનરલ NS રાજાસુબ્રમણ્યને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ તેમના કાર્યભાર સંભાળ્યાની તારીખથી અને આગામી આદેશો સુધી લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે. 30 મેના રોજ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ પદ સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ 4 દાયકાથી વધુની વિશિષ્ટ સેવા ધરાવતા ઉચ્ચ કક્ષાના અધિકારી છે. તેઓ હાલમાં સપ્ટેમ્બર 2025થી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અગાઉ પશ્ચિમ અને ઉત્તરીય મોરચા પર મુખ્ય ઓપરેશનલ ફોર્મેશનનું કમાન્ડિંગ કરવા ઉપરાંત આર્મી સ્ટાફના વાઇસ ચીફ અને સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે સેવા આપી હતી. કેન્દ્ર સરકારે વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથનને દેશના આગામી નૌસેના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં પશ્ચિમી નૌસેના કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફના પદ પર કાર્યરત છે. તેમની પાસે નૌસેનામાં ઓપરેશનલ, વ્યૂહાત્મક અને પર્સનલ મેનેજમેન્ટ પદ પર લગભગ 4 દાયકા સુધી કામ કરવાનો શાનદાર અનુભવ છે. તેઓ એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠીનું સ્થાન લેશે, જેઓ 31 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. હિન્દ મહાસાગર સંવાદ ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થયો. 2 દિવસીય કાર્યક્રમની વિષયવસ્તુ બદલાતા વિશ્વમાં હિન્દ મહાસાગર ક્ષેત્ર હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રાદેશિક વિકાસ અને ઉભરતા પડકારો પર ચર્ચા કરવા માટે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનના સભ્ય દેશોના વરિષ્ઠ અધિકારીઓ, નીતિ નિર્માતાઓ, વિદ્વાનો અને નિષ્ણાતો

0: સંવાદમાં ભાગ લીધો હતો. ઉત્તર શ્રીલંકાના કાંકેસંથુરાઈ અને ભારતના નાગપટ્ટિનમ વચ્ચે ચાલતી એક પેસેન્જર ફેરી એન્જિનમાં ગઈરાત્રે ખામી સર્જાતા ઘણા કલાકો સુધી દરિયામાં તે ફસાઈ ગઈ હતી. મીડિયા અહેવાલ અનુસાર ફેરી બપોરે લગભગ 2:30 વાગે કાંકેસંથુરાઈથી રવાના થઈ હતી અને લગભગ 4 કલાકમાં નાગપટ્ટિનમ પહોંચવાનું હતું. જોકે દરિયામાં ખરાબ સ્થિતિ વચ્ચે યાંત્રિક ખામી સર્જાયા બાદ જહાજ રાત્રે લગભગ 10:45 મિનિટે પહોંચ્યું હતું. 144 મુસાફરોને લઈને જતી ફેરીમાં નાગપટ્ટિનમ કિનારાથી લગભગ 2 નોટિકલ માઇલ દૂર કલ્લાર નજીક એન્જિનમાં ખામી સર્જાઈ હતી. જોકે માછીમારો અને જહાજની મદદથી તેને દરિયા કિનારે પહોંચાડાયું હતું. બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જણાયું છે. આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું હતું. 143 રનના વિજયના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સુવેન્દુ અધિકારી સરકારે શપથ ગ્રહણ કર્યા. 5 મંત્રીઓએ પણ શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વ 2026ની સોમવારે થનારી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણ્ય આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ. मनीषा देवणे राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. पश्चिम बंगालमध्ये पहिल्या भाजप सरकारच्या मंत्रिमंडळाचा शपथविधी संपन्न. राज्याचे 9वे मुख्यमंत्री म्हणून शुभेंदू अधिकारी यांनी घेतली शपथ. देशाचे नवे CDS म्हणून निवृत्त लेफ्टनंट जनरल NS राजा सुब्रमणी यांची तर नवे नौदल प्रमुख म्हणून व्हाईस ॲडमिरल कृष्ण स्वामीनाथन यांची नियुक्ती. त्रिनिदाद आणि टोबॅगो बरोबरचे भारताचे घनिष्ठ संबंध आणि मैत्रीपूर्ण सहकार्य प्रशंसनीय असल्याचं परराष्ट्र व्यवहार मंत्र्यांचं प्रतिपादन. आणि रशिया आणि युक्रेन यांच्यात 3 दिवसांचा युद्धविराम. पश्चिम बंगालमध्ये भाजपचे पहिले मुख्यमंत्री म्हणून शुभेंदू अधिकारी यांनी आज शपथ घेतली. कोलकात्यातल्या ब्रिगेड परेड मैदानात एका भव्य समारंभात राज्यपाल RN रवी यांनी अधिकारी यांना राज्याचे 9वे मुख्यमंत्री म्हणून पद आणि गोपनीयतेची शपथ दिली. मुख्यमंत्र्यांसह दिलीप घोष, अग्निमित्रा पॉल, अशोक कीर्तनिया, निशित प्रामाणिक आणि खुदिराम तुडू या 5 कॅबिनेट मंत्र्यांनी देखील यावेळी शपथ घेतली. प्रधानमंत्री नरेंद्र मोदी, अमित शहा, नितीन गडकरी आणि इतर केंद्रीय मंत्री तसंच भाजप NDA शासित राज्यांचे मुख्यमंत्री या कार्यक्रमाला हजर होते. भारतीय जनसंघाचे संस्थापक डॉ श्यामाप्रसाद मुखर्जी यांचे सहकारी आणि पश्चिम बंगालमधले भाजपचे ज्येष्ठ कार्यकर्ते माखनलाल सरकार या शपथविधी सोहळ्याला उपस्थित होते. कार्यक्रमस्थळी पोहोचण्याआधी प्रधानमंत्री नरेंद्र मोदी यांनी रोड शो केला. भाजपनं पश्चिम बंगाल विधानसभेच्या 294 जागांपैकी 207 जागांवर विजय मिळवत सत्ता स्थापन केली आहे. गुरुदेव रवींद्रनाथ टागोर यांच्या 165व्या जयंतीनिमित्त उपराष्ट्रपती CP राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र मोदी, केंद्रीय गृहमंत्री अमित शाह आणि संरक्षण मंत्री राजनाथ सिंह यांनी त्यांना आदरांजली वाहिली आहे. टागोर यांचं कार्य साहित्य क्षेत्रापुरतं मर्यादित नसून त्यांच्या कार्यातून भारतीय संस्कृतीचं वैभव आणि मानवतेच्या जागतिक मूल्यांचं प्रतिबिंब दिसून येतं असं उपराष्ट्रपतींनी म्हटलं आहे. तर रवींद्रनाथ टागोर यांनी भारताची शाश्वत मूल्य आणि संस्कृतीचा आविष्कार आपल्या साहित्यातून केला असं प्रधानमंत्र्यांनी म्हटलं आहे. गुरुदेव रवींद्रनाथ टागोर यांनी एक भारत श्रेष्ठ भारत या भावनेला प्रचंड बळ दिलं. त्यांचं जीवन तत्वज्ञान आणि मूल्य येणाऱ्या पिढ्यांना सदैव प्रेरणा देत राहतील असं राजनाथ सिंह यांनी आपल्या संदेशात म्हटलं आहे. टागोर यांनी साहित्य, संगीत आणि तत्वज्ञानाच्या माध्यमातून स्वातंत्र्याच्या भावनेला नवी गती दिली असं केंद्रीय गृहमंत्री अमित शहा यांनी आपल्या संदेशात म्हटलं आहे. टागोर यांच्या जयंतीनिमित्त नवी दिल्लीत संविधान सदन इथल्या त्यांच्या प्रतिमेला खासदार आणि माजी सदस्य आणि लोकसभा महासचिव उत्पल

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे तरुलता करोड़िया। मित्रों आज छे विश्व प्रवासी पक्षी दिवस। अनेक पक्षीओ उत्तर गोलार्ध छोड़ीने बीजी जग्याए जता होय छे खावानुं शोधवा माटे, प्रजनन क्रिया माटे, अने त्यार बाद ए 6 કે 7 મહિનાનો જે કંઈ ગાળો હોય ત્યારબાદ તેઓ પાછા પોતાના ઘરે, પોતાના દેશે ફરી પાછા જતા હોય છે, અને આ દર વર્ષે થતું હોય છે। અને એટલે જ મે મહિનાના બીજા શનિવારે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવેલું, અને ત્યારથી આ દિવસ વિશ્વ પ્રવાસી પક્ષી

પક્ષી દિવસ તરીકે ઉજવાય છે। જાત જાતના રંગ બેરંગી પક્ષીઓ પોતાનો દેશ છોડીને બીજા દેશ જાય છે, ત્યાં ખાવાનું શોધે છે અને ત્યાંના વાતાવરણમાં તેઓ આ પક્ષીઓ પ્રજનન ક્રિયા કરે છે અને ત્યારબાદ પાછા પોતાના દેશ ઉડી જાય છે।

मित्रों, आजकाल डिजिटल युग चाली रह्यो छे, एटले तमारे पुस्तक वाँचवुं होय तो ए पण तमे मोबाइल पर लैपटॉप पर वाँची शको छो, तमे ऑडियो बुक सांभळी शको छो। परंतु एक जमानो लाइब्रेरीनो हतो, अने लाइब्रेरीनो ए माहोल खरेखर खूब ज शांत, अने बीजा बधाने वाँचता जोईने तमने पण वाँचवानुं मन थाय एवो सरस लाइब्रेरीनो माहोल होय छे। हवे अनेक लाइब्रेरीओ एवी छे जे पैडा उपर छे, लाइब्रेरी ऑन व्हील। एनो कारण ए छे के घणी बधा देशमां दुर्गम जग्याओ होय छे, अने आ दुर्गम जग्याना बाळको त्यांना विद्यार्थीओ ज्ञानथी वंचित न रहे, पुस्तकथी वंचित न रहे, एना माटे एमना माटे बाळ वार्ताओ, शाळाना पुस्तकों के पछी बीजा कोई जनरल नॉलेजना पुस्तकों, कोईक सरस मजानी कार्टूननी पुस्तक होय तो ए पुस्तकों, एटले आ बधा पुस्तकोनो आनंद ए बाळको पण लई शके ए माटे लाइब्रेरी ऑन व्हील शरू थई। ભારતમાં આવી અનેક લાઇબ્રેરીઓ છે જે બાળકો સુધી પહોંચે છે। મિત્રો, લાઇબ્રેરીમાં આપણે જ્યારે જઈએ ત્યારે આપણે લાઇબ્રેરીમાં એક ખૂબ જ નાની એવી કિંમત ચૂકવવી પડતી હોય છે, અને ત્યારબાદ આપણે ત્યાંથી પુસ્તક લઈ જઈએ, એ પુસ્તક વંચાઈ જાય, આપણે પાછો કરીએ, લાઇબ્રેરિયન એની એન્ટ્રી કરે, અને ત્યારબાદ જ તમે બીજું પુસ્તક લઈ શકો। અને આમ તમે અનેક પુસ્તક વાંચીને તમારા જ્ઞાનનો ભંડાર વધારી શકો છો। તો મિત્રો, આજે લાઇબ્રેરી ઓન વ્હીલ એટલે કે આવી કેવી અનોખી અવનવી લાઇબ્રેરીઓની આપણે વાત કરવાના છે। પરંતુ આવી લાઇબ્રેરીઓ વિશે જો આપ જાણતા હો અથવા લાઇબ્રેરીનો આપનો કોઈ અનુભવ હોય તો આપ મારી સાથે શેર કરી શકો છો, આપના ફરમાઈશી ગીતો પણ આવકાર્ય છે। અમારો નંબર છે 0224515413, 0224515413।

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। मित्रों दिनेशभाई सरैयानो फोन हतो अने एमनुं केवुं छे, गिरगावमां एक लाइब्रेरीमां तेओ मेम्बरशीप लीधी हती अने त्यां एमणे बकोर पटेलनी वार्ताओ खूब वांची अने बकोर पटेलनी वार्ताओनो खूब आनंद माण्यो। तो मित्रों आप पण आपना आवा अनुभवो अमारी साथे शेर करी शको छो। नंबर छे 0224515413402245154135। अने हवे आपणा विषय तरफ, तो मित्रों बस मां पण लाइब्रेरी। हाँ मित्रों, अमदावाद अने राजकोटमां बस मां लाइब्रेरी छे। आ बस દરેક જગ્યાએ વિદ્યાર્થીઓ સુધી કે જેમને પણ લાઇબ્રેરીના પુસ્તકો વાંચવા હોય ત્યાં સુધી પહોંચે છે અને જ્ઞાનની ગંગા વહેવડાવે છે। બસ જ્યારે પાછી રિટર્ન થાય ત્યારે તમારે પહેલાંનું પુસ્તક આપીને બીજું પુસ્તક લેવાનું હોય છે। તો કોલકાતામાં હુબલી નદીના કાંઠે નદી કિનારે જે લોકો વસતા હોય છે એ લોકોના બાળકો માટે બોટમાં લાઇબ્રેરી વિકસાવવામાં આવી છે। અને આ બોટમાં જે લાઇબ્રેરી છે એ આ ગરીબ બાળકો જે છે જેઓ નદીના કિનારે રહેતા હોય છે અને ઘણા એવા બાળકો પણ છે જેઓ શાળામાં રેગ્યુલર જઈ નથી શકતા એવા બાળકો માટે આ લાઇબ્રેરી ખૂબ સરસ કાર્ય કરી રહી છે। તો પછી ટ્રેનમાં લાઇબ્રેરી, હા મિત્રો મહારાષ્ટ્રમાં ટ્રેનની અંદર પણ લાઇબ્રેરી છે। ટ્રેનમાં આપણે જ્યારે મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ઘણો બધો સમય આપણો ટ્રેનમાં વ્યતીત થતો હોય છે અને આ ટ્રેનના સમયમાં આપણે શું કરવાનું, આજુબાજુવાળા સાથે ગપ્પા મારવાના, પંચાતો કરવાની, ફોન પર વાતો કરવાની કે પછી મોબાઈલ જોયા રાખવાનો, એના કરતાં જો ટ્રેનમાં લાઇબ્રેરી હોય અને તમે સરસ મજાના પુસ્તકો વાંચો તો, એટલે મહારાષ્ટ્રમાં મુંબઈથી પુણે જતી ડેક્કન ક્વીનમાં અને પંચવટી એક્સપ્રેસના મંથલી સિઝન ટિકિટ ટ્રેનમાં આવી લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે। ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વેનમાં લાઇબ્રેરી ખોલવામાં આવી છે। આ વેન દરેકે દરેક ગલીઓમાં પણ જઈ શકે, એટલી નાનકડી વેન હોય અને નાનકડી ગલીમાં પણ જઈને એ ત્યાંના કોઈક બાળકને જો લાઇબ્રેરીની કોઈક પુસ્તકની જરૂર હોય તો એની જરૂરિયાત પૂરી કરે છે। ઘણી વખત આ લાઇબ્રેરી સાવ મફતમાં પુસ્તકો આપી દેતી હોય છે અને ફરી પાછા જો તમારે એ પુસ્તક પાછું કરવું હોય તો તમે પાછું કરી શકો છો, અધરવાઇઝ તમે પુસ્તક પાછું ન કરો તો પણ ચાલે। અને આવી લાઇબ્રેરીઓ દિલ્હી, મુંબઈ, કલકત્તા અને કર્ણાટકમાં ચાલે છે। મિત્રો આ વિશે આપણે વધુ વાતો કરીએ અને એ પહેલાં આવો સાંભળીએ આ ગીત।

રાજસ્થાનના રણ વિસ્તારમાં જ્યારે દુર્ગમ સ્થાને જવું હોય તો ઊંટ જ જઈ શકે, બીજા વાહનો રણ પ્રદેશમાં એટલા જતા નથી જેટલું ઊંટ ત્યાંનું વાહન છે. એટલે ઊંટની પીઠ પર પુસ્તકો લાદીને રાજસ્થાનના રણ વિસ્તારમાં દુર્ગમ સ્થાનો પર લઈ જવામાં આવે છે. અને આ ચાલતી ફરતી ઊંટ પરની લાઇબ્રેરી છે અને લગભગ આ લાઇબ્રેરીમાં 5000 જેટલા પુસ્તકો છે. 2021થી જ આ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે અને દરેક વખતે જ્યારે ઊંટ જાય ત્યારે ઊંટ ઉપર પણ એટલો બધો લાઇબ્રેરીનો 5000 પુસ્તકોનો વજન ન મૂકી શકાય એટલે નાના નાના પુસ્તકોના એ લોકોએ ભાગ પાડ્યા છે અને એ પ્રમાણે એ ઊંટ ઉપર વહન કરવામાં આવે છે. તો ઉત્તરાખંડના નૈનીતાલના દુર્ગમ વિસ્તારોમાં ઘણી જગ્યાઓ એવી છે કે વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવા મુશ્કેલ બને ત્યારે ઘોડાનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ઘોડા દ્વારા વિદ્યાર્થીઓ સુધી, વિદ્યાર્થીઓ શા માટે, સિનિયર સિટીઝન હોય જેમને પોતાનો સમય વ્યતીત કરવો હોય અથવા તો કોઈ મોટી પરીક્ષાઓની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ આ પુસ્તકો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને ઘણા બધા પુસ્તકો મફતમાં જ હોય છે એટલે વિદ્યાર્થીઓ એનો આનંદ મફતમાં નિઃશુલ્ક માણી શકે એના માટે આ બધી વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના. અને મિત્રો, હવે આવી રહ્યો છે આપના માટે પ્રશ્ન, ભારતની સૌથી મોટી લાઇબ્રેરી ક્યાં આવેલી છે? હા મિત્રો, ભારતની સૌથી મોટી લાઇબ્રેરી ક્યાં આવેલી છે, ત્યાં કેટલા પુસ્તકો છે, આ વિશે આપે મને જણાવવાનું છે. અને મહારાષ્ટ્રમાં એક ગામડું એવું છે જેને પુસ્તકાચે ગાંવ એવું કહેવામાં આવે છે, તો આ ગામડું કયું છે એ પણ આપે મને જણાવવાનું છે. નંબર છે 0224515413402245154135.

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी कार्यक्रम में अपनी साथे छे तरुलता करोड़िया। वातो थई रही छे अनोखी लाइब्रेरी नी। त्यारे मैं जे प्रश्न कर्यो हतो के महाराष्ट्र में एवं क्यूँ गामडुं छे जेने पुस्तकाच गाव एवं कहेवामां आवे छे, तो महाराष्ट्रना सातारा नजीक आवेला भिलार गामने पुस्तकाच गाव कहेवामां आवे छे। कारण के अहीं घणा बधा पुस्तकों तमने वांचवा मळे छे अने अनेक पर्यटको अहीं विजिट करे छे अने आ पुस्तकाचे गाव खरेखर खूब ज जोवा जेवुं गामडुं पण छे। आप सांभळी रह्या छो गीत गुर्जरी अने गीत गुर्जरीमां ज्यारे आपणे वातो करी रह्या होईए लाइब्रेरीनी, तो कोलकातामां फ्रीज में लाइब्रेरी बनावामां आवी छे। हाँ मित्रों, एक फ्रीज बगड़ी गयू अने ए फ्रीज फेंकी देवानू के पछी भंगार में आपी देवा करता ए फ्रीजनो उपयोग एमणे लाइब्रेरी तरीके कर्यो अने आ लाइब्रेरी में 300 जेटला पुस्तकों छे। एटले तमे कई वस्तुनो उपयोग कई रीते करो ए तमारे विचारवानो छे। कोई फ्रीजने पण तमे लाइब्रेरी में पलटी शको। तो पछी बीजी एक छे बस स्टॉप लाइब्रेरी। मित्रों, आ बस स्टॉप लाइब्रेरी ए खरेखर जोवा जेवी लाइब्रेरी छे। आखे आखा बस स्टॉप ने लाइब्रेरी में पलटावी देवामां आव्युं छे अने 45,000 जेटला पुस्तकों छे आमां। अने आ लाइब्रेरी ज्यारे शुरू थई त्यारे एवुं लागतुं हतुं के मात्र 70 के 25 के 267 एवा पुस्तकोथी जुदा जुदा बस स्टॉप पर लाइब्रेरी खोलवामां आवी अने आजे एनो विकास थईने એ 45,000 પુસ્તકો સુધી પહોંચી ગઈ છે। અને મિત્રો, મારો બીજો પ્રશ્ન હતો કે સૌથી મોટી લાઇબ્રેરી કઈ, તો 25,00,000 કરતાં પણ વધારે પુસ્તકો ધરાવતી નેશનલ લાઇબ્રેરી કોલકાતાની એ સૌથી મોટી ભારતની લાઇબ્રેરી છે। અને હવે ડિજિટલ યુગ છે, તો ડિજિટલ લાઇબ્રેરી આવી છે આઈઆઈટી ખરગપુર પુણેમાં। અને અહીં લેપટોપ પર ડિજિટલી તમે કેટલા ઘણા બધા પુસ્તકો વાંચી શકો અને તમારો સમય અહીં ક્યારે પસાર થઈ જાય એનો તમને ભાન પણ નહીં રહે। એટલી બધી જોવા જ, એટલે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય એટલા પુસ્તકો ડિજિટલ રૂપે તમે વાંચી શકો છો। અને એટલી જ સુવિધાઓ આ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ હોય કે પછી વાંચનાર બીજા કોઈ પણ મેમ્બર હોય એને આપવામાં આવતી હોય છે।